ઈસરીલાલ વર્મા જેમ્સ, બેબી તક્ષિકા, શાઇની વર્મા જેમ્સ, જય વર્મા જેમ્સ, મહિમા યશ વર્મા, ક્ષિતિજ વર્મા, શ્રદ્ધા શાંતિ સુમનજી, એમ રોશની, એમ જખમી, સાથ મેં હૈ આશુદીપ વર્માજી. ઇસી ગીત કો સુનના ચાહા હૈ હમારે ઇન શ્રોતાઓને. ભેજને વાલે હૈ સતીશ રઘુવંશી, શિવમ રઘુવંશી, રાજ રઘુવંશી, અજય વર્મા, શિવરામ ચૌરે, સખારામ સાહુ, નીતિન યાદવ, વીરપાલ યાદવ, મુકામ બમની લાલા પોસ્ટ પરસોલી કે હમારે નિયમિત શ્રોતા હૈ. યે સંદેશ હમે મિલા હૈ કુંડાલી કલા છિંદવાડા સે. ભેજને વાલે હૈ વેદાંત, મહેન્દ્ર, હેમંત, સન્નુ, શ્રવણ સાહુજી. ઓર કૃષ્ણા નગર ટીવી ટાવર સિમિનરી હિલ્સ નાગપુર કે હમારે યે નિયમિત શ્રોતા હૈ. નાના ડોંગર દીવે, રમાતાઈ ડોંગર દીવે, સીમા તાઈ ડોંગર દીવે, રીમા તાઈ, દીક્ષા તાઈ ઓર રાહુલ ડોંગર દીવે છી. મુકામ તુમડી હનુમાન મંદિર કે પાસ પોસ્ટ ઉર્ધન તહેસીલ પરાસિયા સે હૈ સોનમ નાગવંશી, મયંક નાગવંશી, મહેશ, સુનીતા, પ્રફુલ્લ, ડોલી નાગવંશીજી. જિલ્લા મુરાદાબાદ, દુલ્હાપુર, ઉત્તર પ્રદેશ કે હમારે યે શ્રોતા હૈ. મુકેશ કશ્યપ, શીતલ, સોનુ, રાજપાલ, કાજલ, સીમા, માનવી, તન્વી, લક્ષ્ય, સોની, મોહિની, રિતિક ઓર બલવીરજી. રિંજની છત્તીસગઢ કે હમારે શ્રોતા હૈ દિનેશ વર્મા, કરુણા વર્માજી ઓર જગદીશ ધાકડ, નાયમા, રંજુબાઈ ધાકડ, યુવરાજ સિંહ ઓર શિવાંગીજી. આપ સભી હૈ આલોટ, જિલ્લા રતલામ, એમપી સે. કમલ બાલુજા, મધુ, સાગર ઓર ઇનકે સાથીગણ હૈ. આપ સભી હૈ સતના, એમપી સે. ઓર યે ખત હમે મિલા હૈ ઉત્તમ સિંહ જંઘેલજી કા, સાથ મેં હૈ મોરસ, અનિલ, અજિત, આયુષ જંઘેલ ઓર નંદિની જંઘેલજી કા, જો હૈ કોહકા ભિલાઈ સે. દ્વારિકા પ્રસાદ વર્મા, કિશોર કુમાર વર્મા, દીપક કુમાર વર્મા ઓર છાવેન્દ્ર વર્માજી હૈ. આપ છત્તીસગઢ ભાટાપારા દતરંગી સે. તો આઈએ શ્રોતાઓ, આપ સભી કી મિલી જુલી પસંદ પર સુનવાતે હૈ કામચોર ફિલ્મ કા એક ગીત, જિસે ગાયા હૈ કિશોર કુમાર ઓર લતા મંગેશકર ને. ગીત ઇન્દિવર કા હૈ ઓર સંગીત રાજેશ રોશન કા હૈ.